لِلَّهِ الَّذِي لَا يَبْلُغُ مِدْحَتَهُ الْقَائِلُونَ وَلَا يُحْسِنُ نِعْمَهُ الْعَادُّونَ وَلَا يُؤَدِّي حَقَّهُ الْمُجْتَهِدُونَ الَّذِي لَا يُدْرِكُهُ بُعْدَ الْهِمَمِ وَلَا يَنَالُهُ غَوْصُ الْفِطَنِ الَّذِي لَيْسَ لِصِفَتِهِ حَدٌّ مَحْدُودٌ وَلَا نَعْتٌ مَوْجُودٌ وَلَا وَقْتٌ مَعْدُودٌ وَلَا أَجَلٌ مَمْدُودٌ فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد جمعرات نو سمع يعني تاريخ جاري آوي تو يه جاني تي وستو اني اپنا دلو دماغ اني رگو رگني اندر માસુમીન અલે મુસલામ તરફથીને એવી દોરવણી અને કેરવણી આપણને આપેલી છે કે જુમેરાતની જે ફઝીલત છે જુમેરાતના જે કરવાના કામો અને ક્રિયાઓ છે એની ચર્ચા જિંદગીભર આપણે સાંભળતા આવ્યા છે અને સાંભળી સાંભળીને એક એવી વસ્તુ તરફ આજનો યાદીના તોર ઉપર ધ્યાન ખેંચવું છે કે આપણને એ પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે પણ જુમેરાત આવે જુમેરાતની તારીખ આવે તો જુમેરાત ખુદા તરફથીને કેવો સમય છે કે જેની અંદર આપણને બતાવવામાં આવ્યું કે જુમેરાત જે છે બાકીની મખસૂસિયાતની સાથે મરહુમો માટે પણ જુમેરાતને ક્યારે ક્યારે વકફ કરવી જોઈએ અને જ્યારે મરહુમોની ચર્ચા આપણે કરીએ તો પોતબેળે આપણા સામે વસ્તુ જાહેર થઈ જાય કે મરહુમ સાથે અગર સૌથી વધારે જોડેલી કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ છે કે જેનું નામ મોત છે મોતની ચર્ચા અને મોતની વાતો જે છે કરવી અને સાંભળવી ક્યારે ક્યારે આપણને પસંદ નથી હોતી હાલાકે મારા તમારા નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એક એવું ફરમાન આપણા સામે પેશ કર્યું છે જે ફરમાનનું પાલન કરતા આપણે આજે આ ચર્ચા કરવી છે આ વાતોને આપણે ઝકેરીને કિરામથીને જિંદગીભર સાંભળતા આવ્યા છે પણ યાદી હંમેશા મોમિનો માટે ફાયદાકારક છે એટલા માટે આજે મરહુમોને પણ યાદ કરીએ અને સાથે સાથે મરહુમથીને જે જોડેલી વસ્તુ છે યાને કે મૃત્યુ યા ઉર્દુમાં કહીએ ઇન્તકાલ મોત જે છે અજલ જે છે એની વાતો કરીએ શા માટે આપણે તૈયાર નથી હોતા એનું કારણ એ છે કે આપણી જે મજા હોય છે જે લિઝ્ઝતો હોય છે ઠીક છે એની અંદર આપણને આંચ આવે છે એની અંદર આપણે ત્યાં એ વસ્તુને સાંભળવા બાદ દિલોની અંદર રંજ વ્યાધિ ચિંતાઓ જે છે એ શરૂ થઈ જાય છે હું એ પ્રમાણે સવાલને જેથી કરીને આ વિષય આપણને ગળેથીને સરખું ઉતરી શકે એ પ્રમાણે પૂછું કે શેખ મોઈઝની મજલિસો સાંભળવી મજા આવે અગર આ સવાલ કરે કે શેખ મોઈઝની મજલિસો સાંભળવાની અંદર લજ્જત મળે મજા આવે તો ઇન્શાલ્લાહ એકાદો કહે બધા કહે કે ન કરે પણ એકાદો એમ કહી દે કે હા મજા આવે તો આજે જે છે ને
પહેલું તો એ વાત સાંભળવી જરૂરી

છે ને સમજવી જરૂરી છે કે મજલિસો ન પડવી ન સાંભળવી એ મજા માટે નથી હોતી. અને અગર એમાં થોડી ઘણી લજ્જત અને મજા મળી પણ જતી હોય તો ક્યારેક ક્યારે નબીએ કરીમે કહ્યું છે કે એ મજાઓને એ લિજ્જતોને તોડો, એની અંદર કાપ પાડો. શા માટે? લો સાંભળો ફરમાને રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. આપ ઇરશાદ ફરમાયો, કહ્યું શુબુ મજલિસકુમ બે મુકદ્દરુલ લજ્જાત. એ મુસલમાનો, તમારી બેઠકોને, તમારું જમા થવું જે છે, તમારું એકઠું થવું જે છે, કોઈ પણ જગાએ તમે ભેગા થઈ જાઓ, જમા થઈ જાઓ, તો એ વખતે શું કરવું? શુબુ મજલિસકુમ બે મુકદ્દરી લજ્જાત. જે લજ્જતોને તોડવા વાળી છે, લજ્જતોની અંદર કડવાહટ નાખવા વાળી વસ્તુ છે, ઠીક છે, એની અંદર તમે ખમીરના તોર ઉપર એ વાતોને નાખી દો. કઈ વાતો? જે મુકદ્દરુલ લજ્જાત છે, લિજ્જતોને પાયમાલ કરવા વાળી છે, આપણી ભાષાની અંદર મજાઓને બરબાદ કરવા વાળી છે. ફકીલ યા રસૂલલ્લાહ, લિજ્જતોને બરબાદ કરવા વાળી કઈ વસ્તુ છે જેનો બેઠકોની અંદર નાખવાનો તમે હુકમ કરો છો? ફકાલ અલ મૌત, રસૂલે કહ્યું મોત. યાની રસૂલે ખુદાને પણ ખબર છે કે બેઠકોની અંદર, ઉર્દુનો એક શબ્દ વાપરું, બદમઝગી નાખવી હોય, યાને કે મજાને તોડવા વાળી વસ્તુ નાખવી હોય, તો એમાં વચમાં મોતની ચર્ચા શરૂ કરી દો તો તમે જોજો જેટલી લજ્જતો મળતી હતી, જેટલી મજા આવતી હતી, જેટલું આરામથી વાતોને સાંભળવાને આપણે તત્પર ને તૈયાર હતા, એની અંદર થોડો કાપ પડી જશે. પણ આ રસૂલનો હુકમ છે એટલે આપણે કરીએ, મોતની ચર્ચા કરીએ. સવાલ ઉત્પન્ન થાય છે કે જુમેરાત અને મરહુમોને યાદ કરવા છે અને મોતની ચર્ચા જરૂરી થઈ પડશે. મોત બરહક છે, હર કોઈ જાણે છે. આજનો સવાલ એટલો જ છે કે આપણે અહલે બૈત અલૈહિમ સલામના બારગામાં એક પ્રશ્ન પૂછીએ અને એમનાથી ઉત્તરનો આશા રાખીએ, એક સવાલ પૂછીએ અને સવાલ બાદ જવાબની આશા રાખીએ. એ છે કે ઇસ્લામની અંદર રસૂલે કરીમ અને અઈમા અલીમુ સલામે શું આપણને બતાવ્યું કે કઈ રીતે મરવું જોઈએ, કેવી રીતે મરવું જોઈએ? અઝાની મહતરમ, આ મરવાની વાત, મરણની વાત કદાચ હું એટલા માટે સાંભળવાને તૈયાર નથી કે અલ્લાહ સુબહાનહુ તઆલાની જાત જે છે ને, એ જ્યારે મારા દિલો દિમાગની અંદરમાંથી ને થોડી હટી જાય છે ને, એટલે આ મોતની વાતને સ્વીકારવા યા સાંભળવા માટે યા યાદ કરવા માટે હું તૈયાર નથી હોતો. દલીલ આપું તમને. પરવરદિગારે આલમે કુરાને મજીદમાં, કુરાને મજીદનો 59મો સૂરો, ચેપ્ટર 59, શપિત્ર સેકોતફ, સૂરે હશર, એમની 19મી આયતની અંદર ઇરશાદનો કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વલા તકુનુ કલ્લદીના નસુલ્લાહ ફઅન્સાહુમ અન્ફુસહુમ. અને તમે એવા લોકો જેવા ન બનો કે જે લોકો મે જેવણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જાતને ભૂલાવી દીધો છે. અને જ્યારે અલ્લાહની જાત ભૂલાઈ જાય, નતીજો શું થાય? ખુદાએ કહ્યું ફઅન્સાહુમ અન્ફુસહુમ, તો નતીજો એ થાય કે ખુદાવંદે કરીમ એ જે ખુદાને ભૂલી જાય છે એની અંદર એક વસ્તુ આવી જાય છે કે અલકુમ ખુદ પોતે પોતાને ભૂલી જાય છે. અને જ્યારે બંદો ખુદાને ભૂલી જાય તો એવો મોકો આવી શકે એમ છે કે બંદો ખુદ પોતાની જાતને ભૂલી જાય. એ પછી ખુદાએ કહી દીધું ઓલા એક હુમુલ ફાસિકૂન, આ એ લોકો છે કે જે ખુદાને પણ ભૂલી ગયા છે, નતીજામાં ખુદ પોતાની જાત અને જાતને ભૂલી જાય છે, અને આ લોકો ફાસિકૂન છે, યાની કે રસ્તો સાવ ભૂલી જ ગયા છે, ભટકી ગયા છે. પણ અઝીઝો, આપણે વિચાર કર્યો, આયતોને આપણે સાંભળેલી છે, કદાચ મારાથી ને સાંભળેલી હોય કે ખુદાએ કહ્યું અને વલા તકુનુ કલ્લદીના નસુલ્લાહ, અને એવા લોકો જેવા ન બનો કે જે અલ્લાહને ભૂલી ગયા છે. તો અને પહેલા કઈ હોવું જોઈએ ના? તો છે, 18મી આયત છે, આપણે 19મી પડેલી ના એ જ સૂરાની ચેપ્ટર 59 વર્સ નંબર 18 વાહિદ આયત છે કુરાને મજીદમાં. પૂરા કુરાને મજીદની અંદર 6236 આયતોમાં એક આયત છે મારી નજરમાં કે જેમાં તકવાનો ઉલ્લેખ, તકવાનો હુકમ, પરેઝગારીનો ઉલ્લેખ, બલ્લે પરેઝગારીનો હુકમ ખુદાએ બે વાર એક જ આયતની અંદર નાખી દીધો, અને એ પણ સાહેબાની ઈમાનથી. ઇરશાદ

رب العزة تيو 59:18 قال بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله أي صاحبان إيمان أي إيمان لا بباراو پرزگاري پروردگار عالم نے اختیار کري ليو اتقوا الله پچی شو کہیو والتنظر نفس ما قدمت لغد واتقوا الله اني ہر ایک نفس نی جواب داری چھے کہ تپاس کرے اے ونے کال ماتے شو تیاری کرے لی چھے اني خدا خوب جانے چھے کہ تمہیں شو شو عمل کرینے آو شو عزیزان محترم معلوم پڑیو کہ جارے خدائے مومنوں نے یعنی کہ اپنے بدھائے نے حکم آپیو کہ تمہیں تپاس کرو کال ماتے تمہیں شو تیاری کرے لی چھے کال نو نام شو چھے એ કાલનું નામ છે મોત બાદની જિંદગી. તો હવે આપણને સવાલ કરવો છે અહલે બેત અને મુસલામની બારગામાં આ દીનથી ને આ મઝહબથી ને દીન ઇસ્લામથી ને કે અગર આ તૈયારીનો હુકમ અમને દેવામાં આવ્યો છે તો એ તૈયારી માટે શું સ્થિતિ કરવી જોઈએ, કઈ હાલત મારી તમારી હોવી જોઈએ, તો એનો જવાબ પણ ખુદા આપશે. તકવાનો હુકમ આયતની અંદર બે વાર હતો ના, હવે જો તકવાની વાત આવે તો તકવાની મજલિસો સેંકડો અળમાય કિરામ ઝાકિરીને કિરામ થીને મેં અને તમે સાંભળેલી છે. તકવા અજીબ વસ્તુ છે, આ અજીબ આયત છે. ઇરશાદ રબુલ ઇઝ્ઝત છે સૂરે અલ ઇમરાન કુરાન મજીદ નો ત્રીજો સૂરા નું નિશાન છે 102 ચેપ્ટર 3 વર્સ નંબર 102 શાપિત્ર 3 વર્સ 102 એમાં એલાન થયું છે ખુદાએ કહ્યું હે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ واتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون. خدانا تقوا نے جے پرمانے تقوا اختیار کروانو حق چھے اے حق نی ساتھے تقوا نے پراپت کری لیو حاصل کری لیو. ولا تموتن الا وانتم مسلمون انے نمرو نمر شو کیارے پاں મોત તરફ આગળ ન વધશો ઇલ્લા વઅન્તુ મુસ્લિમૂન, જ્યાં સુધી કે તમે ખુદ પોતે પોતાને અલ્લાહના હવાલે ન કરી દો, સરે તસ્લીમની અંદર સરને ઝુકાવી ન દો. વલા તમુતુન્ના અઝીઝાન મતર ખુદાવંદી કરીમ આયતની અંદર પણ તકવાનું હુકમ અને પછી કે છે એવું તકવા કે જેવું તકવાનું હક છે અને મરજો ના. એટલે આપણે કહીએ ને ખુદાને ખુદાય મરણ થોડા અમારા હાથમાં છે, મોત થોડી અમારી હાથમાં છે. તો મતલબ એ થયો કે ખુદાને આપણે સવાલ કરવાનો હક છે, ખુદાયા કેવી રીતે મરીએ, કયા સંજોગમાં મરીએ, કેવી સ્થિતિની અંદર મરીએ. અઝાન મહતરમ ખુદા જ્યારે ભૂલાઈ જાય ને આપણે ખુદાને કઈ રીતે ઓળખીએ છીએ. આપણે અગર સમાજની અંદર કોમની અંદર પૂછીએ તો બધે ખુદાને ઓળખે છે, હર કોઈ કહે છે ખુદા કોણ છે, જવાબ આવશે ગફુર રહીમ છે. ખુદા કોણ છે, રહમાન છે. ખુદા કોણ છે, રહીમ છે. ઠીક છે, ખુદા કોણ છે, કુદ્દુસ છે. ખુદા કોણ છે, નમાઝો પડીએ છીએ અંદર સુભાન છે. ખુદાના ઘણા નામો છે અને કોઈની અંદર થોડી ઘણી હિંમત પણ વધી જાય તો એ કહી દે કે ખુદા શદીદુલ ઇકાબ છે, ખુદા ઝુંતકામ છે. આ નામો બધે આવડે, આ બધી ખુદાની વ્યાજબી ઓળખાણો છે અને પહેચાન છે. પણ ખુદાબંધી કરીમ આપણને એ પણ કહે છે કે મુસલમાન ધ્યાન રાખજે, તું મને ફકત અને ફકત આ નામોથી ઓળખે છે, મારી એક એવી ઓળખાણ છે કે જે ક્યારે ક્યારે કદાચ તું ભૂલી ગયો હોય. અને ખુદાની કઈ ઓળખાણ છે, ખુદ આ ઓળખાણ ખુદ ખુદા પોતે આપે છે આપણને. ક્યાં? કુરાને મજીદમાં. અને આ પણ કહેતો જાઉં એક એવા સૂરાની અંદર કે જે સૂરા માટે ખૂબ રસૂલે કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ભાર આપ્યો છે. સૂરે મુલ્ક કુરાને મજીદનો 67મો સૂરો ચેપ્ટર 67 શાપિત્ર 67 પહેલી આયતની અંદર વર્સ નંબર 1 એલાન રબુલ ઇઝ્ઝતે કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ તબારક અલ્લાઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લી શયઇન કદીર. બાબરકત છે ઝાત કે જેના કબ્જે કુદરતની અંદર મિલકિયત એની છે. તબારક અલ્લાઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલા કુલ્લી શયઇન કદીર, અને હરેક વસ્તુ ઉપર કાબુ ધરાવે છે, કુદરત રાખે છે. ખુદા પોતાની વાત કરે છે ના, પોતાની પહેચાન અને ઓળખાણ આપે છે. બાબરકત છે ઝાત કે હુકુમત એની ચાલે છે. બાબરકત છે ઝાત કે હરેક તાકાત એના હાથનો કમાલ છે, એની કમાલની વાત છે, એની તાકાત.

ini putani kudrat wa huwa ala kulli shay'in qadir har ek vastu par agar kudrat dharavice taqat dharavice zor dharavice to ye allah subhanahu wa taala se khuda kahe se unchu hai hu par orkhan khatam thai gayi a pehchan khuda ni orkhan apne je karaviyati khatam thai gayi jawab se nahi shamate kar ke aaj surah ni andar biji ayat agar vade che અને આયતની શરૂઆત આપણને વાતની દલીલ આપે છે કે આ બીજી આયત જે છે એ પહેલી આયતનો ભાગ હોવો જરૂરી છે. શા માટે એલાન થયું? 67 વર્સ નંબર 2 67 આયતનું નિશાન 2 શું કહ્યું? કહે પછી કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અયુકુમ અહસનુ અમલા. અને પછી જે અઝીઝુલ ઈ એ છે, મિલકિયત જ ફક્ત એની નથી, તાકાત જ ફક્ત એની નથી, એની ઓર ઓરખાણ ખુદાએ આ પણ આપી. અલ્લાઝી ખલકલ મૌત વલ હયાત એ છે, ખુદા કહે છે મને ઓળખો, હું એ પણ છું કે જેણે મૃત્યુને પેદા કર્યું, ખલક કર્યું અને જિંદગીને પણ પેદાઓ ખલક કરી, જેથી કરીને તમારું ઇમ્તિહાન લેવામાં આવે, પરીક્ષાની અંદર તમને નાખવામાં આવે, તપાસ કરવામાં આવે કે તમારા વતીને સારામાં સારા અમલ કરીને અમારી બારગામાં કોણ આવે છે. તો અઝાની મહતરમ, ખુદા અગર ભૂલાઈ ગયો હોય તો ખુદાની આ ઓરખાણને ન ભૂલીએ કે એ છે કે જે મોત અને જિંદગીને પેદા ખલક કરવાનો છે. તો આપણે સવાલ કરવો છે ના કે કેવી રીતે મરીએ, ક્યાં સંજોગની અંદર મરીએ, સારામાં સારું મોત. આપણે કોઈને કહીએ કે સારામાં સારું મોત કયું, તો હવે જુમેરાતની વાત આવે તો આપણને કહેવામાં આવ્યું છે કે જુમેરાતના કોઈ ગુજરી જાય એટલે સારામાં સારી મોત. કોઈ કોઈ પાક સફરની અંદર ગુજરી જાય તો કેટલી સારી મોત. કોઈ મુનાસિબ તારીખની અંદર કોઈનું મૃત્યુ થઈ જાય તો આપણે કહીએ કે કેટલી સારી મોત. પણ એ આપણા હાથમાં છે? આપણા હાથમાં નથી. નથી ખબર કોઈને ક્યારે એનો અંત આવશે. ખરાબ મોતની વાત કરીએ તો એની રિવાયતોની અંદર ઉલ્લેખ છે, પણ આપણે આપણી વાત કરીએ, સામાજિક વાત. કોઈને પૂછો ખરાબ મોત શું, તો કોઈ તમને કહે કે ટ્રકના નીચે કોઈ આવીને પીસાઈ જાય ને એનો ખીમો થઈ જાય એટલે ખરાબ મોત. રાતના ડાકુઓ ચોર ઘરની અંદર આવીને દાખલ થઈને માથા ઉપર યા શરીર ઉપર ગન અથવા તો પિસ્તોલનો વાર કરે અને બંદૂક અલ્લાહની રહેમતે પહોંચી જાય, કેટલી ખરાબ મોત. કોઈ ઝેરીલો કૂતરો યા સાપ આવીને કરડી જાય અને એના બારેમાં પછી મોત આવી જશે, કેટલી ખરાબ મોત. પણ એ આપણા હાથમાં છે? નથી આપણા હાથમાં. ન સારી રીતે મરવું આપણા હાથની અંદર જેને આપણે સારી મોત માનીએ, ન ખરાબ મોત આપણા હાથમાં જેને આપણે ખરાબ મોત માનીએ. તો કેવી રીતે મરીએ? આખરકાર આ સવાલનો જવાબ કઈ રીતે આપીએ? તો આ સવાલનો જવાબ મારા તમારા ચોથા ઇમામે આપ્યો છે. મારા તમારા ચોથા ઇમામે આપ્યો છે. ક્યારે? સારી મોત કઈ છે કે જેના ઉપર બંદો મરે? તમે જોજો ઓલા ટ્રક ની વાત ને જુમેરાત ની વાત ને શબે કદ્ર ની વાત ને આશુર ની વાત એ નહીં આવે. આગળ વધીને બયાન કહ્યું અય્યકુના કદ ફરઘ મિન ઉબનિયતિ વદુવરિ વકુસૂરિ. કહ્યું સારામાં સારી મોત બંદાની એ બની શકે છે કે જ્યારે બંદો એની જિંદગીની અંદર એના બધા ઝૂંપડાઓને બનાવી લે. કદ ફરગ મિન ઉબનિયતે, ઉબનિયા બિનામાંથી આવે છે, એટલે કે ઘરને બાંધવું. પણ ઉબનિયા કેને કહેવાય? નાનકડું ઘર, જેને આપણે ઝૂંપડું કહીએ. અહીંયા કુ કદ ફરગ મિન ઉબનિયતે વદુઅરે, અને પછી ઝૂંપડાઓ જ ન બાંધી લીધા હોય જિંદગીની અંદર, દુવરને પણ બાંધી લીધા હોય એટલે ઘરોને પણ બાંધી લીધા હોય. આટલું જ નહીં, ચોથા ઇમામ આગળ વધ્યા ઓ કુસૂરે, અને મહેલોને પણ બાંધી લીધા હોય. એટલે આપણા પાસે ત્રણ જાતના

મકાનો યા ઘર આવ્યા, નાનકડું ઝૂંપડું, પછી નાનકડું ઘર દુવાર વાળું, એટલે ફ્લોર વાળું દુવારે, અને પછી કુસુર મહેલ. તો આ એટલે શું ભાઈ? એટલે આપણે હવે જમીન ખરીદવા નીકળીએ એમને, પેલે એક ઝૂંપડું બનાવીએ ક્યાંક, એ પતી જાય, પછી બીજી જમીન મળી અથવા તો ત્યાં જ ઝૂંપડાને ખતમ કરી ને ઘર બનાવીએ, પૈસા એ હોવા જોઈએ, ચલો છે એમ લેખો. એ પતી જાય પછી એને તોડી ફોડી બીજી જમીન ઉપર જઈને એક મહેલને બાંધો, કસર કસર, હા મોટું મહેલ બાંધીએ. આ છે આનો મતલબ. અઝાને મહતરમ, આપણા જેવા ત્યાં બેઠા હતા ચોથા મામની બાર ગામ, યમદર રસુલ્લા એટલે શું? બનાવવાની વાત હોય તમને યાદ છે, ઇમામોનો હરેકનો એક કોલ આપણે સાંભળ્યો છે, પણ આપણે આજે જનાબે અબુધર અલૈહિસ્સલામને યાદ કરી. જનાબે અબુધરને જ્યારે પૂછવામાં આવ્યું, અને એણે પણ રસૂલે કરીમથી ને જ સાંભળ્યું હતું, કે અબુધર અમે કેમ મોતથીને ભાગીએ છીએ, અમે શા માટે આ મૃત્યુથીને અણગમો રાખીએ છીએ? તો આપનો જવાબ ને ઇમામો અલૈહિસ્સલામનો જવાબ એક જ. આપનો જવાબ શું હતો? કયું કદ અમરતુ દુનિયા આબાદ કરેલી અને આખરત ને ખરાબ ખંડેર રાખ્યું, ત્યાં માટે કઈ ન બનાવ્યું. હા અબુઝર તમે શું કહો છો? અહીંયા અમને અમારા ચોથા ઇમામ કે છે કે સારામાં સારી મોત બંદાની એ છે કે પેલે જોઈનું ઝૂંપડું બનાવી લઈએ, પછી એના દુવાર ઘરોને બનાવી લઈએ, અને પછી મહેલોને બનાવી લઈએ, તો આ સારામાં સારી મોત છે. ને તમે અમને કહો છો કે અમે મોતથી એટલા માટે ભાગીએ છીએ રસૂલો ઇમામોની હદીસોની રોશનીની અંદર, કે અમને મોતથી અણગમો એટલા માટે છે કે અહીંયા બધું બનાવીએ છીએ, તો આ શું કહો છો તમે? અઝાન મહતરમ, આ ઝૂંપડા બનાવવા, આ ઘરો બનાવવા, આ મહેલો બનાવવા, એ આ દુનિયાની વાત નથી થઈ રહી. જો તેમાં બાદમાં પૂછશે અને સવાલ કરશે અને સવાલનો જવાબ આપશે કે મૌલા શું કહેવા ચાહે છે, જ્યારે ઇમામે કહી દીધું ને સારામાં સારી મોત એ છે, અહીંયા કુ ન કદ ફરક અમીન ઉભનીય તે વધુ રહી વો કુસુરે, તો એ વખતે સાહાબીઓ બેઠા હતા ને એ કે આવીને ફરજંદે રસૂલને સવાલ કરી લીધો, વો કઈ ફાયદા લે એ કેવી રીતે અબ્ન રસૂલિલ્લાહ, કે ઝૂંપડાઓ બનાવી લઈએ, ઘરો બનાવી લઈએ, મહેલોને બનાવી લઈએ. જે પ્રમાણે ચોથા ઇમામે ત્રણ વસ્તુનો જિકર કર્યો હતો, ઝૂંપડું ઘર મહેલ, એ જ પ્રમાણે ચોથા ઇમામે કહ્યું, કહ્યું આ ઝૂંપડાનો મતલબ અલગ, ઘરનો મતલબ અલગ, મહેલનો મતલબ અલગ, ફરઝંદે રસૂલ આનો મતલબ શું છે? એલાન કર્યું. પહેલાની વાત કે દુનિયાથી જાય તો એનું ઝૂંપડું બાંધી લીધું હોય, એનાથી ને ફારિગ થઈ ગયો હોય, હવે એમાં કઈ બનાવવાની એને જરૂર ન હોય. પહેલું કહ્યું અયકુના મિન ઝુનુબિહિ તાઇબા, કઈ ઝૂંપડું બાંધી લેવું ને બનાવી લેવું ને ઝૂંપડાથી ને ફારિગ થઈ જવું એ છે કે બંદો દુનિયાથી જાય એને મોત આવે તો એવી હાલતની અંદર આવે, એવા આલમની અંદર આવે, કે તોબા કરતો કરતો ને તોબા કરીને દુનિયાથી ને જાય. અઝીઝાને મહતરમ, આ મોતની ઘડી જે છે એના માટે બધી આયતો હું નહીં પડું, કુરાન મારું જ નથી, તમારું વાલા સાંભળનારો તમારા બધાનું છે, આપણા બધાનું છે, આપણે બધા મુસલમાન છીએ, આ કિતાબ ઉપર મારું તમારું ઈમાન છે, તો કુરાન ખોલશો. જ્યાં સુધી મારી નજર છે કુરાન મજીદ ઉપર, ત્રણ એવી આયતો છે કે જે મોતની અણી અને ઘડી ઉપર એ કાર્યો યાદ આવશે મને, ને તક અને તોબા બધા માટે નથી. ચોથા ઇમામે કહ્યું સારામાં સારી મોત કઈ? ઝૂંપડાથી ખાલી થઈ જા, ઝૂંપડાથી ને ફારેગ થઈ જા, એટલે શું? કે તોબા કરીને દુનિયાથી જા, પણ તોબા બધા માટે નથી. મોતની ઘડી ઉપર ઘણી વસ્તુઓ યાદ આપશે, હું નિશાનો આપું છું, કુરાન તમે ખોલશો ઇન્શાઅલ્લાહ તઆલા. પહેલી આયત સૂરે નિસા આયત 18, ચેપ્ટર 4 વર્સ નંબર 18, શપિત્રકાત વખસે દિઝવિત, ચોથો સૂરો 18મી આયત. તપાસ કરી લેજો, ખુદાએ કહ્યું મોત ના વખતે તૌબા બધાય માટે નથી. શા માટે નથી, કેવી રીતે નથી, એ

વાંચવું પડવું સમજવું તમારું કામ ખરોખર કેના કેમ થશે? કુરાન ખોલવું પડશે. બીજું નિશાન સૂરે મુમિનૂન, આપણે મુમિન છે ના, કુરાન મજીદ 23મો સૂરો ચેપ્ટર 23 શપિત્ર 23 બે આયત પડવાની, વર્સ નંબર 99 અને 100 99 અને 100 ત્યાં પણ ખુદા કહેશે કે બંદો જવા નહીં માગે. ઠીક છે, અમુક વસ્તુઓ એને યાદ આવશે ક્યારે? મોત નીકળી ઉપર. ત્રીજી આયત સૂરે મુનાફકુન, કુરાન મજીદ નો 63મો સૂરો ચેપ્ટર 63 આયત નિશાન 10 વર્સ નંબર 10 પડજે મુસલમાન, વાંચજે કુરાન મજીદ ને ખોલજે, ખબર પડશે એ વખતે પણ ઘણી વસ્તુઓ યાદ આવશે. આ કેના માટે છે? મોતને બહેતર બનાવવા માટે. દુનિયાથી એવા આલમની અંદર જઈએ કે મારી તમારી મોત બહેતરીન મોત થાય, યાની કે જિંદગી એ પ્રમાણે વિતાવું કે જેથી કરીને આ જિંદગી બાદનો જે સફર છે એ કામયાબ સફર રહે. બીજું, મૌલા ઘર બનાવે એટલે શું? તો ચોથા ઇમામે જવાબ આપ્યો, કહ્યું વાલલ ખૈરાતે મુકીમા. અજીબ, વાલલ ખૈરાતે મુકીમા. આપણે ખૈરાતની વાત કરીએ એટલે ખૈરાત એટલે આપણને બસ ઓલું ઇન્ફાક જ દેખાય ના, હઝરતે ફુલુસ અલીસલામ. પણ એ મારી તમારી ગુજરાતી ઉર્દુનું ખૈરાત છે. ઇસ્લામી ભાષાની અંદર, કુરાનની ભાષાની અંદર ખૈરાત ફક્ત દે એ પણ છે, એ દેવાની વાત જ નથી. ખૈરાતની અંદર પૂરો સમાવેશ નેક કાર્યોનો છે. યાની દુનિયાની અંદર હું એવી રીતે કોશિશ કરું કે જેમ બને એમ મારા કાર્યો, હર કોઈ નાના મોટા કાર્યો જે છે કેવા હોય એ કાર્યો સારા હોય. યાદ છે ઓલી આયત 67 વર્સ નંબર 2 67મો સૂરો આયત 2, ખુદાએ કહ્યું મને ઓળખો. આ મોતને એના માટે તો ખલ કર્યું છે કે તમારામાંથી ને સારામાં સારા કાર્યો કરીને મારી બારગામાં કોણ આવે છે. મૌલા મહેલો બનાવવા એટલે શું? પહેલું હતું અહીંયા કુન અમીન ધનુબી તાયબા, પોતાના ગુનાઓથી તોબા કરીને જાય. બીજું વાલલ ખૈરાત મુકીમા, સારા કામોની અંદર મુસ્તમર, હંમેશ માટે સારા કામોને કરતો રહે. ત્રીજું વયરિદુ અલલ્લાહી હબીબન કરીમા, ખુદા તરફ જ્યારે પાછો જાય ના, યાદ છે મજલિસ આપણે પડેલી છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજઉન, વન યરિદ અલલ્લાહી હબીબન કરીમા. અને દુઆર બાદ કુસૂર ને બનાવે, અને મહેલો ને બનાવવાનો મતલબ એ છે કે ખુદાની બારગાહમાં જાય તો એ પ્રમાણે જાય કે હબીબ હોય ખુદાનો, કરીમ હોય દેવાવાળો પણ હોય, ઉદારતા વાળો. અઝાને મહતરમ, હું નહીં આપું જવાબ, તમને કામ કરવાનું છે. અગર મારા તમારાથી પૂછવામાં આવે કેના પાસે ખાતરી છે કે ખુદા મારાથી મોહબ્બત કરે છે, ખુદાનો હું ચહીતો બંદો છું, ખુદા પોતાની હરેક મખલુકથી ને મોહબ્બત કરે છે, પણ મારાથી કરે છે એ સવાલ છે. મારાથી કરે છે નથી ખબર. ખુદા એલાન કર્યું છે કે આ બંદા તું મોહિબ થઈ જા, મોહિબનો દાવો કર, હું તને મહેબૂબ બનાવી દઈશ, તું મોહબ્બત કરવા વાળો બની જા, હું તને મહેબૂબ બનાવી દઈશ, તારાથી ને લોકો મોહબ્બત કરવા લાગશે. અઝીઝા ને મહતરામ, અને ચોથા ઇમામે શું કહ્યું હતું? અન યરિદ અલલ્લાહ હબીબન કરીમા, ખુદા એનાથી ને મોહબ્બત કરવા, શું કરવાનું છે એ તમને કામ છે. એલાન કુરાન ખોલવું પડશે. એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો ચેપ્ટર 3 વર્સ નંબર 31 શપિત્ર 3 વર્સે થોંત્યા, પડજો વાંચજો, માલુમ પડશે કે ખુદાના હબીબ બનવા માટે શું કરવું પડે. એ આયત પડશો તો ખબર પડશે. તો અઝીઝા ને મહતરામ, આજની આપણી તકરીરની અંદર કેવી રીતે મરવું, સારી મોત કેને કહેવાય, ઈચ્છો થાય એમાં મેં આપણને બતાવ્યું. તૌબાની વાત આવેલી, સારા કામની વાત આવેલી, ખુદાના મહેબૂબ હોવાની વાત આવેલી. અઝીઝ અલી મહતરમ, આ બધી વસ્તુ અહેબેત અલી મુસલામના ખાનદાનમાંથી ને લગલે અને પગલે આપણને આ સબકો મળે છે.

انو سبق اجي وجاو چوك اپنے جناب سیدہ فاطمۃ الزہرا علیہ السلام نی ذات نے یاد کریے تو خبر پڑ سے کہ بی بی نی زندگی ما اب دو مرے چھے مانا تمہارا بیجا امام امام حسن مشتبہ کہے چھے کہ ہم مانے جارے جو تو ہمیشہ مسلح عبادت اوپر کئی حالت ماں حتی تتورر ما قدبا میں یہ پرمانے مانے عبادت کرتا جویا چھے کہ اپنا پہرو جے چھے سوچی جاتا تھا خدا ساتھ انہوں رشتو چھے جناب سیدہ خیرات نی بات کریے اگر لینا دینا نی بات کریے تو یہاں پر اپنے جوئیے بی بی پاک علیہ السلام نی سیرت نی جوئے شادی نی رات نا شادی نو جوڑو حاجت من نے آپی دیئے تھے جنگ ماں تینے مال غنیمت کائیں پر آوے تو امام علی نے پوچھتا کہ کیا گئیو بدوئی جارے بی جانے آپی دیوانی وات آوتی تو سجدہ شکرنی اندر جاتا الحمدللہ آجے بی بی پاک ابی بی پاک موجنانی وے زندگی نی اندر فیتاوے دی تھے پر کیوا عالم نی اندر کیوی مظلومی تھے ابی بی نی اے پر ہمیشہ موت نے یاد کرتا تھا اتلا ماتے تو مولائے کائنات نے وصیتو کرے لیے એમાં એક વસિયત કદાચ આપણે ન સાંભળેલી હોય પણ મેં એક તાલીબે ઇલ્મતીને અને એવણ એક બુઝુર્ગ આલિમે દીન તીને સાંભળેલી વાતને બયાન કરેલી છે આ વસિયતોની અંદર એ પ્રમાણે મળે છે કે જનાબે સૈયદા અલીહ સલામે મૌલાએ કાયનાતને કહ્યું હતું યા અબલ હસન એદફિનની લૈલા વ ગસિલની લૈલા અથવા ગસિલની લૈલા વ અદફિનની લૈલા એ મારા વાલી જ્યારે મને ગુસલ આપો ને તો એ રાત અંધારામાં આપશો અને જ્યારે મને સુપુરદે ખાક કરો અને મને દફન કરો તો એ પણ રાતના અંધારામાં આપશો હું કહીશ એ બીબી તમે શા માટે આવી વસિયત કરો છો અને રાતના દફનાવાની વાત શાયદ સમજવામાં આવી જાય પણ આ ગુસલની વાત પણ રાતની શા માટે તમે વસિયત કરો છો તો શાયદ તારીખ મને જવાબ આપે કે બીબી આ વસિયત શા માટે કરેલી હતી હા અઝિયત એ પ્રમાણે વસિયત એ પ્રમાણે કરેલી હતી કારણ કે તારીખે બયાન કર્યું ના કે જ્યારે મૌલાએ કાયનાત બીબી પાક અલ્યા સલામ ને ગુસલ આપી રહ્યા હતા તો એક મોકો આવ્યો હતો કે જ્યારે મૌલા સારો કતાર રડતા હતા અને કોઈ આવીને જ્યારે સવાલ કર્યો હતો યા અમીરુલ મુમિનીન તમે શુજા બહાદુર સિપાહી સબરનું મલકાન તમારા હાથમાં છે તમે શા માટે સબર નથી કરતા તો ત્યારે મૌલાએ જવાબ આપ્યો હતો કહ્યું શું કરું અરે જ્યારે બીબીને ગુસલ આપી રહ્યો હતો તો મારી નજર એમના જખમો ઉપર પડેલી અરે મારી બીબીએ ક્યારે મારાથી ને શિકાયત ન કરેલી હા એમની પસલીઓ આજ સુધી જખમી છે હવે સમજાય છે શાયદ બીબીએ એટલા માટે આ ગુસલની રાતની વસિયત કરેલી હોય કે મૌલાની નજર એમના ઉપર ન પડે અલા લાનતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન واسع علم الذين ظلموا اي منقلب ينقلبون ان لله وانا اليه راجعون رضا بقضائه وتسليما لامره

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آيات زادتهم إيمانا وعلى ربهم يتوكلون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد عطر رفاقكم بالصلاة على محمد وعلى محمد بشيني عزيزي أبريك سرنامو أبيوتي أني سرنامو تي وداروو أغمانتي કોઈ પણ વસ્તુની અંદર વધારો કરવો ઇંગ્લિશની અંદર વધારવું કઈ રીતે બોલાવાય કોઈ વસ્તુને વધારો ટુ ઇન્ક્રીઝ બીજું કંઈ બોલ વધારવું ઓગમાંતે ત્રણ જણને સવાલ આપણે કરીએ કે આ દિનની અંદર ઘણી વસ્તુ જેને સવાલ કરું એ જ જવાબ આપે કારણ કે ઘણા ખરા હોય આયતોને સાંભળી અને સમજી જાય આ દિનની અંદર ઘણી વસ્તુ વધારવાની છે આપણને કેમ લાગે છે સાથે મળીને શું વધારવું જોઈએ આ બધાય જવાબ તમારી એની જગા ઉપર છે પણ જે જવાબ હોવો જોઈએ જે વસ્તુ આપણને આ દિન વધારવાનું કહે છે એના માટે મને સમજાવવામાં નથી આવ્યું અથવા તો એની તરફ મારું ધ્યાન છે જ નહીં હાલા ક્યાંક એવી વસ્તુ છે કે જે આપણા બધા પાસે છે અને એની અંદર વધારો સુધારો ઉન્નતિ પ્રગતિ આગળ ટુ ઇન્ક્રીઝ ટુ ડેવલપ ટુ ગ્રો અપ આ વસ્તુ દિનનો એક ભાગ છે કેવી રીતે એને કરવું અને પછી આપણે પોતાથીને પૂછીએ કે આ દિને વધારવાનું તો કયું છે હું કંઈ વધારું છું એટલે છેટે નથી જવાનું આ ત્રણ જણા જ આપણે પૂછે ને ઓલાએ કીધું ઇલ્મમાં વધારો કરો તો એને આપણે પૂછવું જોઈએ કે તું ઇલ્મ વધારવાની વાત કરસ તારું ઇલ્મ વધે છે ઓલાએ કહ્યું કુરાન મસ્જિદને જાજુ વાંચવું જોઈએ તો આપણે એને પૂછે કે તું કહે છે કે કુરાન મસ્જિદને વાંચવું વધારવું જોઈએ તો વધે છે ઠીક છે આ જ પ્રમાણે આ દીને જે કહ્યું છે કે આ વધવું જોઈએ પણ મારું વધે છે તમારું વધે છે એક વસ્તુ છે કે જેને વધારવાની છે અને વધવી પણ જોઈએ સદવા ઉગમતે ખુદાને કરીમે સૂરે અનફાલ કુરાન મસ્જિદનો આઠમો સૂરો છે તો નિશાન છે બે શપિત્ર વિથ વેક્સિત દે ارشاد رب العزه يقول بسم الله الرحمن الرحيم انما المؤمنون نتي انا سواي مؤمنو انما المؤمنون الذين اذا ذكر الله وجلت قلوبهم نتي انا سواي مؤمن કે અગર અલ્લાહ સુબહાન વ તઆલા નું વર્ણન ઝિક્ર ઉલ્લેખ કરવામાં આવે તો લોકોના દિલો થરથરાવા લાગે છે વ اذا تليت عليهم اياته અને આ મુમીનો નથી સિવાય એ લોકો કે જેના ઉપર જેના સામે અલ્લાહની નિશાનીઓ આયતોની તિલાવત કરવામાં આવે તો શું વધે છે? ઝાદતુમ ઈમાન. અલ્લાહની આયતો જ્યારે આવે તો આ લોકોનું ઈમાન વધે છે. તો આપણો પાછો સવાલ આવ્યો, આના માટે મેં કોશિશ કરેલી છે, મેં મહેનત કરેલી છે કે જે મોમીનો માટે ખુદાએ સિફત બયાન કરેલી છે કે મોમીનો એ હોય છે કે જેવા હતા એવા ને એવા નથી રહેતા, એના ઈમાનમાં વધારો થાય છે. ચલો આલા મુહમ્મદ વાલે મુહમ્મદ, થોડું વિચાર કર ખુદાના બંદા, આ ખુદાએ કહ્યું છે મોમીન હોય છે એનો ઈમાન વધતું રહે છે. તું તારી જગાએ, તારા ખૂણામાં, તારા ઘરે, તારી ખુરશી ઉપર, ખૂણામાં જઈને વિચાર, તારા ઈમાનમાં કઈ વધારો થયો છે? કે 2 વર્ષ ત્યાં ઈને ઈજ છો, 5 વર્ષ ત્યાં ઈને ઈજ છો, 10 વર્ષ ત્યાં ઈને ઈજ છો, કઈ વધારો તારા ઈમાનની અંદર થયો છે? ઝાદતુમ ઈમાનન વઅલા રબ્બિહિમ યતવક્કલૂન. અને નથી મોમીનો સિવાય એ કે જે પોતાનો પૂરતો ભરોસો પોતાના પરવરદિગાર ઉપર રાખે છે. આપણને ચર્ચા આટલી જ કરવી છે આજે, કે ઈમાનને કેમ વધારવું, શું વધારો ઘટાડો કરવો, કેમ ખબર પડે કે આ ઈમાનની અંદર વધારો થઈ શકે છે. તો ઘણી હદીસો છે, મેં આજે એકને ચૂંટી છે, એના માટે આપણે વિચાર કરી લઈએ અને પછી હર કોઈ પોતપોતાની જગ્યાએ હું આપણે બધાએ સાથે વિચાર કરી લઈએ કે ભાઈ આ 2 વર્ષ છે એને ઈ જ છે, કંઈ છે નહીં ફેર. સવારના ઉઠું છું, નમાઝ પઢું છું, બપોરના ઝોહર અસરની નમાઝ પઢું છું, મગરીબ ઈશાની નમાઝ પઢું છું, રમઝાન આવે છે તો રોઝા રાખું છું, રમઝાન આવે છે તો કુરાન મસ્જિદને પઢી લઉં છું, બાકીની જે વાજિબાત છે એને અંજામ અને અદા કરી લઉં છું. પણ મારા ઈમાનમાં કંઈ વધે છે? મારા ઈમાન

ઈમાનમાં કઈ વધારો ઘટાડો થાય છે? કારણ કે ખુદાએ કહ્યું છે કે ઈમાન એક એવી વસ્તુ છે કે જે વધવા વાળી છે. તો એના માટે મેં સવાલ નથી કર્યો. સવાલ કરવા જેવો એ છે કે મને ખબર કેમ પડે કે મારું ઈમાન વધે છે કે નહીં? તો ઘણા રસ્તાઓને ઘણા જવાબ છે. એક હદીસથી આજને આપણે ચર્ચા કરવી છે કે નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબીએ કરીમે કહ્યું છે લાબુદ્દલિલ મુમિને મિન અરબાતે અશિયા. તરજુમો કરો છે, મોમિન માટે જરૂરી છે. આયત શું હતી? ઇન્નમલ મુમિનૂન, નથી આના સિવાય મોમિનો. લાબુદ્દા, જરૂરી છે કે મોમિન પાસે ચાર વસ્તુ હોય, એની જિંદગીમાં હોવી જોઈએ. અને નબીએ કરીમે કેનો શબ્દ વાપર્યો? લાબુદ્દલિલ મુસ્લિમે નથી, લાબુદ્દલિલ મુમિને ઓલો શું લીલ ઇન્સાને નથી, નહીં, લીલ મોમિન, જે ઈમાન લાવ્યો છે એના માટે એના ઉપર ચાર વસ્તુ જરૂરી છે. દાબ્બતુન ફારિહા વદારુન વાસિઆ. સાંભળેલી હદીસ છે, પડી છે આપણે પણ અલગ રીતે. દાબ્બતુન ફારિહા વદારુન વાસિઆ વસિયાબુન જમીલા વસિરાજુન મુનીર. મોમિન પાસે ચાર વસ્તુ હોવી જરૂરી છે, એને જરૂર છે મોમિનને. હવે જ્યારે આ ચાર વસ્તુની આપણે ચર્ચા કરશું તો ત્યારે આપણને કદાચ સમજવામાં આવે કે ભાઈ મારું ઈમાન વધે કેમ? આ ચારમાંથી ને એકાદી તો મારા પાસે છે જ નહીં, યા બે નથી, યા ત્રણ નથી, યા કદાચ ચારે ચાર નથી, પણ નમાઝે પડી જાઉં છું, રોઝાઓ રાખતો જાઉં છું, ઈમાનનો દાવો કરતો જાઉં છું, મજલિસો પડતો જાઉં છું, મજલિસમાં આવતો જાઉં છું, મજલિસો સાંભળતો જાઉં છું, પણ મોમિનની અંદર જે હોવું જોઈએ જે મારા નબીએ કહ્યું છે એ નથી. તો મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે. દારુન વાસિઆ, પહેલું છે દાબ્બતુન ફારિહા. મોમિન પાસે તેજ સવારી હોવી જોઈએ, પહોંચી જબરદસ્ત સારામાં સારી સવારી. થઈ ગયા આપણે મોમિન, કારણ કે ભેમ દુબળવે છે. થઈ ગયા આપણે મોમિન, કારણ કે પોર્સ છે. થઈ ગયા આપણે મોમિન, કારણ કે સેઝ વાલ્વ મોટર છે. દાબ્બતુન ફારિહા, એવી સવારી મોમિન પાસે હોવી જોઈએ કે જે ઝડપથી જાતી હોય, એ મોમિન પાસે હોવી જરૂરી છે. વદારુન વાસિઆ, મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. એમાં તો હું નહીં આવું ને, એમાં તું આવીશ. બે બે આપડતો માસ પપ્પાના આવડા મોટા બધા. હા, મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. હા, તેમાં જેના પાસે મોટા ઘર હોય એનું તો થઈ ગયું, મોમિન થઈ ગયો. સલ્લુ અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. જોઉં છું. વસિયાબુન જમીલા, મોમિન માટે જરૂરી છે કે એના કપડા સુંદર હોય, સારા હોય. મોટી સવારી હોય, ઝડપથી જાતી હોય, મોમિન. મોટું ઘર હોય, મોમિન. સારા કપડા, મોમિન. વસિરાજુ મુનીર, મોમિન પાસે એક દીવો હોવો જોઈએ કે જેને રસ્તો દેખાડે, રસ્તો પ્રકાશ પડે એના ઉપર. લાબુદ્દલિલ મુમિને મિન અરબાતે છે. આપણો સવાલ શું હતું? ઓગમાતે વધારીએ, વિચાર કરીએ કે ઈમાન એક એવી વસ્તુ છે કે જે વધવી જોઈએ, અને વધવી જોઈએ તો મારી તમારી જવાબદારી છે કે વધારવાની કોશિશ બને ને તમને કરવી જોઈએ. હવે એક પછી એક વાત આવશે કે હું કેટલી વધારું છું. તો નબીએ કરીમ પાસે તમારા જેવા જ બધે, આપણા જેવા જ બધે બેઠા હતા, કહ્યું યા રસૂલલ્લાહ લૈસા લના ઝાલિક, અમારા પાસે આ બધું નથી. મોટી મોટી મોટર, મોટી મોટી સવારી, મોટા મોટા ઘર, સારા સારા કપડાં, એવી દીવડી કે જે રસ્તો દેખાડતો હોય, આ બધું અમારા પાસે નથી. યા રસૂલલ્લાહ અમે કેમ કરીએ? તમે કેની વાત કરો છો? નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબીએ કરીમે કહ્યું ફઅમ્મદાબતુલ ફારિહા ફઅકલો. મોમિન પાસે તેજ સવારી, સુંદર સવારી, શોભિતી સવારી જે છે એ હોવી જોઈએ. અને સુંદર સવારી એટલે મોમિન પાસે અક્કલ હોવી જોઈએ. અક્કલ વગરનો મોમિન નથી બની. આપણે હાલતે ચાલે બોલ, સાવ અક્કલ વગરનો છે. જેમ તારા પાસે છે એટલે બોલતા આવડે છે. તને ખબર કેમ પડી કે અક્કલ

ચલ કેને કહેવાય, સમજદારી કેને કહેવાય, સદબુદ્ધિ કેને કહેવાય, હા બુદ્ધિશાળી હોવું એ કેને કહેવાય, આપણે તે હાલતે ને ચાલતે સાવ અક્કલ વગરનો છે. એ બોલવામાં કાંઈ વાંધો નથી, મારી વાત એ છે કે તું અગર પોતાને મોમિન કહે છે તો નબીએ કરીમે કહ્યું છે મોમિન પાસે અક્કલમંદી હોવી જોઈ. અક્કલ આવી ક્યાંથી ને ક્યાં વેચાય? એમેઝોન પ્રાઇમમાં કે તેમુમાં કે અલી એક્સપ્રેસ? ક્યાં વેચાતી હોય? ક્યાં મળે આપણને અક્કલ? વાત મોમિનની થઈ રહી છે, વાત ઈમાનને વધારવાની થઈ રહી છે. તો નબીએ કરીમ જ્યારે કહે છે કે મોમિન પાસે તેજ સવારી હોવી જોઈએ અને મોમિનની તેજ સવારી એની અક્કલ છે, તો આપણે ઈમાન લાવ્યા છે ના? વા ઈમાન કેનાથી વધતું હતું? પહેલી આયત આયત. હવે તમને દલીલ આપું કે ખુદાએ કહ્યું મોમિનો નથી સિવાય એ લોકો કે એના સામે જ્યારે અમારી નિશાનીઓ પેશ કરવામાં આવે છે ના, ઝાદતહુમ ઈમાના, આ લોકોનો ઈમાનમાં વધારો થાય છે. ઘણી છે આયત, પણ આપણે અક્કલની વાત છે એટલે મેં બે જ તમારા માટે. પરવરદિગારે આલમે આ કુરાન મજીદ સૂરે યુસુફની બીજી આયત ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના અન્ઝલનાહુ કુરઆનન અરબિયન લઅલ્લકુમ, શું લખેલું છે? તાકલુમ. અમોએ આ કુરાને મજીદને અરબી ભાષાની અંદર નાઝિલ કરી છે જેથી કરીને તમે સમજદાર બનો, અક્કલવાળા બનો. સવાલ એ થાય કે ખુદાએ કહ્યું આ કુરાન જે છે એનાથી ને અક્કલની વાત આવશે, આને તો હું કોઈ અડું ના, આને તો કોઈ દી હું ખોલું ના, આના બારામાં કંઈ કોઈ દી વિચારું ના, તો પછી દીનની સમજદારી મારી અંદર આવે ક્યાંથી? ખુદાએ કહ્યું છે ઇન્ના અન્ઝલનાહુ કુરઆનન અરબિયન લઅલ્લકુમ તાકિલૂન. સવાલ કરવા જેવું છે, મને ઈમાન વધારવું છે? અહીંયા ક્યાં ખસે ઈમાન વધારવાનો તરીકો? બીજી આયત પરવરદિગારે આલમે સૂરે બકરાની 242મી આયત 242 ચેપ્ટર 2 વર્સ નંબર 242 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, કઝાલિકા યુબયિનુ અલ્લાહુ લકુમ આયાતે લઅલ્લકુમ તઅકિલૂન. અરે આ પ્રમાણે ખુદાવંદે કરીમ એની નિશાનીઓને તમારી સમક્ષ બયાન કરે છે જેથી કરીને તમે સમજદાર બનો, અક્કલમંદ વાળા અક્કલમંદ બનો. આ પ્રમાણે ખુદા એની નિશાનીઓને બયાન, શું એની નિશાનીઓને બયાન કરતો હશે? તમને દાવત આપું છું, આ 242મી આયત છે. આ બધું હમણાં પડું તો આપણો સમય પૂરો ના થાય, પણ ખુદાએ શું કહ્યું? પાછી આયત ને લાગતો જોજો, 87 આ પ્રમાણે કઝા લેખા. તો તમને સવાલ પૂછવાનું મન નથી થતો, આ પ્રમાણે પછી શું સવાલ કરવો જોઈએ? કરોતનું આંથણું બનાવવું હોય, શરૂ થાય છે વાત, કરોતનું આંથણું બનાવવું હોય તો પેલે બજારમાં જવું જોઈએ, ત્યાંથી ને ગાજર લેવા જોઈ, ગાજર ઘરે આવીને ધોવા જોઈ, ગાજર ઘરે આવીને છોલવા જોઈ, પછી છોલવા બાદ ગાજરના નાના નાના કટકા કરાવાય, નાના નાના કટકા થઈ જાય તો ત્યાર પછી એમાં નિમક નખાવાય, થોડું મરચું નખાવાય, સારું સ્વાદિષ્ટ કરવું હોય તો લસણ નખાવાય, એના સિવાય કંઈ પાકિસ્તાની મસાલા નાખવા હોય તો એ પણ નખાવાય, ઘણા ખરામાં લીંબુનો રસ પણ નાખે, એ બધું જ્યારે થઈ જાય અને આ ઓલું તોમાતે નખાવાય, ભાત તોમાત બરાબર, હા તો ભાત તોમાત કોસોતર એ પણ નખાવાય, પછી હાથેથી અથવા તો ચમચાથી ને ઘા પહેરીને એને સરખી રીતે આપણે એનું મિક્સર બનાવીએ અને પછી રસોઈ પ્રમાણે મેઝ ઉપર આપણે પીરસી દઈએ, પછી બોલાવે ના, આ પ્રમાણે કરોતનું અંચાર બની જાય. તો આ પ્રમાણે એનો મતલબ શું થયો? કે એની પહેલા કઈ હોય ના, હું જ્યારે તમને કહું કે કરોતનું અંચાર આ પ્રમાણે બનાવાય તો એની મોર હું બોલી ગયો હોય કે કેમ બનાવાય, તો ઘરે જઈને વાંચજો. કઝાલિકા યુબયિનુ અલ્લાહુ લકુમ આયાતે લઅલ્લકુમ તઅકિલૂન. અરે આ પ્રમાણે ખુદાવંદે કરીમ તમને એની નિશાનીઓ બયાન કરે છે જેથી કરીને તમારી અંદર અક્કલ આવે. આ પ્રમાણે એટલે એને પહેલાં કંઈક છે, એ બધું મને પડવું હતું, પણ સમય તમે થોડું મહેનત કરો, કારણ કે આપણું વિષય છે ઈમાનને વધારવું. હવે સવાલ કરો.

جوز يا تيجي يا دار ميت صلاة بولو محمد وعلي محمد بار أقل بات نبي كريم محمد صلى الله عليه وآله وسلم કઈ વાંધો નહીં, એકને જ બયાન કરે આજે, ચારે તૈયાર પર એકને જ. નબીએ કરીમે કહ્યું છે, લા દીન અલિમન લા અકલલા, લા દીન લિમન લા અકલલા, એના પાસે દીન જ નથી કે જે આ આપણી ભાષામાં ભેજાને વાપરતું જ નથી. તમે ખબર છે, હું બધે મજલિસ પડવા જાઉં, ઘણા ખરા મને બહુ ઓળખતો ના હોય, પછી હું મજલિસ પડે, બધે મજલિસ વાળા એમ જ હોય, તો બધે પૂછે, શેખ તમે તમારું ભેજું કેમ આમાં ચાલે છે? ભેજું જાજુ ખાય આપણે તો ભેજું વધે વધે, ભેજું સમજો સર્વેલ, બકરાનું કહું તો બકરા જેવું થાય, તો એનાથી મોટું ભેજું કેનું હોય મને ખબર નથી, કદાચ હાથીનું હશે કે ભલેનનું, કેનું ભેજું મોટું હોય? અરે આમ થતું હોત તો ભેજા ખાઈ ખાઈને આપણે બધા સમજદાર બની ગયા હોત. આ દીનની વાત થાય છે, ઈમાનને વધારવાની વાત થાય છે, કે મને મારા ઈમાનને હું પૂછું. આપણે બધાય અક્કલની વાત ખુદાએ કહ્યું, આને મે નાઝિર કર્યું છે ને, કેટલા છે, અફળા તતફક્કરૂન અફળા યાલમૂન, એ બધાય આની અંદર આયતો છે. દીનની અક્કલ, દીનની સમજદારી, આ દિલો દિમાગને હું કેટલું વાપરું છું, ક્રિયા ઉપર ક્રિયા બધું કરતો જાય, ઓલે આમ કરી નાખું, આમ આમ કરી નાખું, આમ કરી નાખું, આ કરી નાખું, થોડું અક્કલને વાપરું કે આ હશે, આ દીનનો ભાગ થઈ શકે, આ ધર્મનો ભાગ થઈ શકે. કેમ હું કોઈ દી અક્કલને વાપરતો નથી કે આ બધું ન હોય, આવી બધી વસ્તુ ન હોય? કેવી બધી, એકાય બયાન નથી, બધાય પોતપોતાની જગાએ. મોમિન રહેવું છે, મોમિન બનવું છે તો ઈમાનને વધારવાનું છે. ઈમાનને વધારવા માટે મોમિન પાસે ચાર વસ્તુ હોવી જરૂરી છે. નબીએ કરીમે કહ્યું, દાબતુન ફારેહા, એવી સવારી, અને એની તે સવારી બીજું કાંઈ નથી, એની અક્લ છે. આપણે બધાએ વિચાર કરી લઈએ, આપણે આમ આગળ વધીએ એની પહેલા ક્રિયાઓને એક તરફ છોડીએ. નમાઝ, રોઝા, દુઆ, તસ્બી એક તરફ છોડીએ, પાંચ મને લાગે છે બહુ જાજુ થશે. અક્કલની વાત, ઈમાનની વાત અને વધારવાની વાત, આપણે પૂરા મજમા હોય. ત્રણ મને જવાબ દો કે આ કુરાનના કયા કાયદા કાનૂન ઉપર હું અમલ કરું છું? નમાઝ એમાં નહીં, રોઝાની બધી ઈબાદતો એમાં નહીં, એના સિવાય ખુદાએ જે પ્રમાણે મને કહ્યું છે કયો અમલ હું એમ કરું છું? કુરાને કીધું છે મને આમ કરવું જોઈએ. કોઈને કંઈક જવાબ દેવો તો ત્રણ જવાબ અહસન, ઠીક છે. આ પહેલો જવાબ કે કુરાને મને શીખવાડ્યું છે કે કોઈએ મારા ઉપર અહેસાન કર્યો હોય તો એનો જવાબ મને સારી રીતે દેવો જોઈએ. શાબાશ, કોણ છે આપણો પિસિનમાં આવે છે બહુ મગજમાં તાલીમ, હા. આ એક, બીજું કઈ કયો આપણે અમલ કરતા હશો યા તમે કરો છો? હા, યાદ ના આવે ને, કારણ કે આપણને એમ જ છે કે આ બધું બસ નમાઝ રોઝા ને એ જ પતાવવાનું છે. હા, માક્ષ હંભલમાં કઈ વાંધો નહીં, ઠીક છે, બહુ સારું, ઠીક છે. તો વાની આયત જોવા વાળા છે એને કહી દઈએ, આપણે સૂરે રહમાનની 60મી આયત છે, સેકન્ડ સંખ 60, હલ જઝાઉલ અહસાન ઇલ્લલ અહેસાન. આ જે આયત કીધી, વેન સંખ 63 સૂરે ફુરકાનની, શું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વઅબાદુર રહમાન અલ્લદીના યમશૂન અલલ અર્ધ હૌના. ચલો બે વસ્તુ માશાઅલ્લાહ, ત્રીજી વસ્તુ કોઈ કોઈ પણ બોલે, નમાઝ રોઝા ઈબાદતો સિવાય બીજા કેના ઉપર મને એમ થાય છે કે કુરાને કીધું છે એટલે આમ કરવું જોઈએ મને? હા, અહસન. તો એ શું છે? સૂરે હુજરાતની 12મી આયત છે, કરંત ફદૂઝ, યા અયુ અલ્લાઝીના આમનુ ઇજ્તનિબુ કથીરન મિન અઝ-ઝન ઇન બઅદા અઝ-ઝન ઇસ્મુન વલા તજસ્સુસુ વલા યક્તબ બઅદકુમ વગેરે વગેરે વગેરે. તો તમે જો આપણને કુરાન મજીદ જે છે ઈ એ અકલમંદી આપે છે કે જે દીનની અકલમંદી છે, પણ અકલમંદી ખુદાએ શું કહ્યું? અમારી આયતો એના માટે કે જેથી કરીને તમે અકલમંદ બનો. અહેસાનનો બદલો અહેસાન,

સુબહાનઅલ્લાહ. આ કઈ તૈયાર નથી કરેલું. તમે જો અલ્લાહની મદદ, તમે ખુદાની વાત કરો, કુરાને મજીદ સાથે રાખો ના રિશ્તો, તો તમારા ઈમાનને વધારવાનો સામે સીધો નજરે તૈયાર આવે. કરબલાની અંદર તમને મળશે કે અહેસાન નો બદલો અહેસાન. આશુરનો દિવસ છે. કરબલાની અંદર આપણા બીજા ઇમામ ઇમામ હસન મુશ્તબાના ત્રણ ફરજંદો શહીદ થયા છે. એક અબુ બકર ઇબ્ન હસન, એક કાસિમ ઇબ્ન હસન અને એક અબ્દુલ્લાહ ઇબ્ન હસન. કેવી રીતે શહીદ થયા? કેમ? હલ જઝાઉલ અહસાન ઇલ્લા અહસાન. દીનની અકલમંદી, દીનની સમજદારી. આશુરનો દિવસ છે. હુસૈન મઝલૂમ ઘોડેથી નીચે આવી ગયા છે. એવામાં ખૈમામાંથી એક નાનો બાળક નીકળે છે, અબ્દુલ્લાહ ઇબ્ન હસન. એ દોડતો દોડતો ઇમામ હુસૈન પાસે આવી રહ્યો છે અને ત્યાં ઇમામ હુસૈન જનાબે ઝૈનબને કહે છે, એહબસી યા ઉખતી, હે મારી બહેન ઝૈનબ, એમને રોકી લ્યો, એમને રોકી લ્યો. કોણ છે? ઇમામ હુસૈનના મોટા ભાઈની નિશાની છે. તારીખ એના માટે કહે છે 10-11 વર્ષનું બાળક છે. આપણે મસાહેબની અંદર બહુ ઓછું પડાય, પણ કરબલાના એક એક શહીદો પાસેથી દર્શ છે. નીકળ્યા અબ્દુલ્લાહ ઇબ્ન હસન. હુસૈને કહ્યું, બહેન ઝૈનબ, એને રોકી લ્યો. પણ ન માન્યા ને કહ્યું, વલ્લાહ લા ઉફારિકુ અમ્મી, હું ખુદાની કસમ ખાઈને કહું છું, હું મારા ચાચાથી ને જુદો નહીં થઈશ. બસ તે અબ્દુલ્લાહ ઇબ્ન હસન નીકળ્યા મેદાનની અંદર. હુસૈન મઝલૂમ જમીન ઉપર છે, આવ્યા એના બાજુમાં. શા માટે આવ્યા? કારણ કે એક ઝાલિમ જે છે તલવાર લઈને ઉભો છે, હુસૈન ઉપર વાર કરવા ચાહે છે. તારીખ લખે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન હસને પોતાની જાતને હુસૈનને બચાવવા માટે વચમાં નાખી દીધા. અઝાદારો, તમને ખબર છે વાર ક્યાં પડ્યો? રિવાયતના જુમલા છે, બે વાર નહીં, અવારનવાર આજે હું તપાસ કરીને આવું છું. જ્યારે ઝાલિમે એ તલવારના વારને આ નાના બાળક ઉપર કર્યો છે ના, તો નાના બાળકના હાથ ઉપર પડ્યો છે. અને જ્યારે એને તલવારને પાછી ઉપાડી, તો એ નાના બાળકનો હાથ જે છે ના, એ તલવાર ઉપર ચીપકી ગયો. એ તો યા હતો. જ્યારે આ જોયું, હુસૈને જોયું, આ નાનો બાળક મને બચાવવા આવી ગયો છે, ખૂનનો ફવારો નીકળ્યો. રિવાયતના જુમલા છે, ફદમ્મહુલ હુસૈન ઇલા સદરે, હુસૈને મઝલૂમ મે એ નાના બાળકને એના સીનાથીને લગાવી લીધો. કારણ કે બાળકે કહ્યું હતું, યા અમ્મા, એ ચચા. બસ અઝાદારો, જ્યારે આ હાલત થઈ હતી, રિવાયતની અંદર મળે છે કે આ સમય છે હુરમલાનું શું કરવું. આપણને કદાચ એમ જ છે કે હુરમલાએ હઝરત અબ્બાસને તીર માર્યું છે, હુસૈને મઝલૂમ ઉપર માર્યું છે, અલી અઝગર ઉપર માર્યું છે. નહીં, હુરમલાએ આ નાના બાળકને પણ શહીદ કર્યો. અરે, જ્યારે આ ચર્ચા ચાલુ હતી, હુરમલા બાજુમાં આવ્યો અને એણે એક તીર આ નાના અબ્દુલ્લા ઉપર મોકલ્યો. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજિઉન. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ. إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ. رَضًا بِقَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ مَا تَمَعُ

દિલના દરવાજા ખુલ્લા રહી જાય અને આવી વાતો દિલમાં જો બેસી જાય તો જિંદગીને બદલાવવા માટે અને આપણી ઘણી કચાસ અને કમી અને ખામીઓને દૂર કરવા માટે કાફી છે. દુનિયામાં તાજ્જુબ અને નવાઈ, વંડર જેને કહીએ આપણે, બે રીતે છે. યા ઇન્સાન જહાલત અને ઇગ્નોરન્સને કારણે તાજ્જુબ કરે છે, યા ઇન્સાન ઇલ્મના કારણે તાજ્જુબ કરે છે. એમ સમજો કે અત્યારે એક ભાઈ હોય કે જે જંગલમાં જ રહેતો હોય અને એ કોઈ દિવસ આવી બત્તીઓ જોઈ ન હોય, જેની આદત એ જ હોય કે એ લાકડા બાળીને રોશની ઊભી કરતો હોય, યા બહુમાં બહુ તો એને મીણબત્તી જોઈ હોય, એ એકદમ આ હોલમાં જો દાખલ થાય અને આવી રીતે સ્વિચને તમે આમ ઓન કરો ને આ બત્તી બળે ને આમ ઓફ કરો તો બત્તી ઠરે, તો થોડોક ટાઈમ તો ગાંડો જ થઈ જાય. એ તાજ્જુબ જે છે એ જહાલતના કારણે છે, કારણ કે એ નથી જાણતો દુનિયા ક્યાં કઈ સંસ્કૃતિમાં છે, દુનિયામાં કેટલો કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. અલહાદલ કિયાસ. પણ અગર એક માણસ અહીંયા દાખલ થાય, મને કે અત્યારે આપણે છે અહીંયા રોજ જોઈએ છે આટલી બધી બત્તીઓ બળે છે ને કેવી રીતે બળે છે, આનું સ્વિચ અહીં છે ને આનું સ્વિચ અહીં છે, જાણકાર છે અહીંયા બિલકુલ, અને તમે આવ્યા અને બત્તી ન બળી તો શું થાય? હવે તો તાજ્જુબ થાય, કમાલ છે. રોજ બળતી હતી, આજે બત્તી બળતી નથી, સ્વિચને ઓન કરી છે તો એ બળતી નથી. ઇલ્મ હોવાને કારણે તાજ્જુબ છે. જ્યારે ઇલ્મ હોવાને કારણે તાજ્જુબ હોય તો સબ્જેક્ટમાં ખામી છે, આલિમમાં ખામી નથી. આ સમજાય છે તમને? તો એનો અર્થ એમ છે કે તમારામાં ખામી નથી, ખામી છે હવે ક્યાંય ફ્યુઝ ઉડી ગયો છે, ક્યાંય કનેક્શનમાં ફેર છે. જ્યારે આલિમ તાજ્જુબ કરે ઇલ્મથી તો પછી મૌઝુમાં આયબ છે. સમજાય છે તમને? ખુદાવંદ કરીમ ફરમાવે છે, યા મૂસા આજીબતુ લિમન અયકન બિલ મૌત કૈફ યફરહ. ખુદાવંદ કરીમ ફરમાવે છે, મને તાજ્જુબ થાય છે, હવે ખુદાને તાજ્જુબ થાય છે. જાહેર જહાલતની નથી, ઇલ્મ કામિલથી થાય છે, અને ખામી એનામાં નથી, ખામી કંઈક આપણામાં છે. આજીબતુ, અરે મૂસા, મને તાજ્જુબ થાય છે, લિમન આયકા નબિલ મોત, જેને યકીન છે કે એક દિવસ મરવું છે. એ કેવી રીતે આનંદમાં ને ઉલ્લાસમાં એટલો બધો ગૂંથાયેલો છે કે ગફલતની હદ સુધી પહોંચી જાય છે. યકીન એટલા માટે કે દુનિયાની અંદર અગર એક ઇન્સાન વિચાર કરે તો ઘણા છે કે જે લોકોને ખુદામાં યકીન નથી, પણ જેને ખુદામાં યકીન નથી એને કમસેકમ મોતમાં યકીન છે. બિચારા સાયન્ટિસ્ટો ઘણી કોશિશ કરે છે કે લાંબુ જીવે, પણ આજ સુધી કોઈ કહી શકતો નથી કે હંમેશ માટે જીવે. અને અમારા એક દોસ્ત હતા જે હંમેશા બધાને કહેતા હતા, મારા માટે દુઆ કરો લાંબુ જીવીએ લાંબુ જીવીએ. એ ભૂલી ગયો એક વસ્તુ કે લાંબુ જીવનારને ઘણું ભોગવવું પડે છે. તમે સમજી ગયા ને? જે બહુ લાંબુ જીવે છે મને 90 વર્ષ 100 વર્ષ આમ જ જીવે છે મફત, ઘણી વખતે મરવાને વાંકે જીવે છે, ઘણી વખતે આખો દિવસ મજબૂરીમાં જીવે છે, અને એની પોતાની ફેમિલીમાંથી જે વહેલા હાલ્યા જાય એના બધાના ગમને ભોગવતો મરે છે. યાદ રાખજો, એ પોતે 90-100 વર્ષે ગયો, દીકરો ગયો 80 વર્ષે 60 વર્ષે 40 વર્ષે, જી ગમ ઉપર ગમ ભોગવી ભોગવીને જાય છે, કારણ કે પોતા માટે લાંબુ જીવન. તો ધ લોંગર યુ લીવ ધ લોંગર યુ સફર, સીધી વાત છે. પણ છતાંય આપણે બધા અલ્લાહ જીવાડજે, લાંબુ જીવાડજે. એટલા માટે શરિયતમાં છે કે જયારે તમે લાંબી જિંદગી માટે દુઆ કરો તો લખો, કહો واسالك يا ربي ان تطيل عمري في خير وعافيه. خير સાથે તંદુરસ્તી સાથે મને લાંબી ઉંમર આપજે. એમ નહીં કે આમ જ વેજીટેશન જેમ નહીં,

આ દુનિયાની અંદર અજીબતું લિમન યરા તકલ્લુબ દુનિયા, જે જુએ છે દુનિયા કેવી રીતે પીઠ ફેરવે છે. કૈફયત મૈનુ ઇલૈહા, એનો પાટલો તો ઇત્મિનાન કેવી રીતે રાખે છે, અજબ થાય છે. રાજ્યો કેવી રીતે પડે છે આપણે જોયું, ગઈકાલના જે લોકોને લોકો સલામ કરતા હતા આજે એને કોઈ સલામ કરવા તૈયાર નહીં. કેવી રીતે દુનિયા ફરે છે આપણાથી બી પોતાની જિંદગીમાં આપણે જોઈએ જી, અને બીજાઓની જિંદગીમાં જોઈએ. શેખ અલી અકબરે નહાવંદી બરામિકા ખાનદાનની આખી હિસ્ટ્રી લખી છે. બરામિકા એટલે કે જે લોકોએ હારૂન રશીદ ના જમાનામાં એકચ્યુઅલી દે હેવ રૂલ્ડ બરમકી જે કહેતા હતા, ઈરાની ફેમિલી પણ અરબ મસ્તાનમાં રહેલા, અને બરામિકા કહેવાય છે. બાપ પણ પ્રાઇમ મિનિસ્ટર, દીકરો એ પ્રાઇમ મિનિસ્ટર, બે જનરેશનમાં મિનિસ્ટ્રી બાકી રહી. યહ્યા ઇબ્ન બરમક, યહ્યા ઇબ્ન ખાલિદ બરમકી, એ પણ પ્રાઇમ મિનિસ્ટર હારૂન નો. જાફર તે વખતે નાનો, એ જાફર વાળી જવાન થઈને મોટો થયો, જાફર એના બાપની જગ્યાએ પાછો પ્રાઇમ મિનિસ્ટર. એટલી મોહબ્બત કે વાત મૂકી દીધો જાફર સાથે, કે નાનો હતો ત્યારે હારૂન રશીદ પોતાના વઝીરના દીકરાને રમાડતો અને ફરાવતો, અને તારીખમાં છે કે કોઈ તો પોતાના બાગમાં લઈ જતો તો જાફર કહેતો કે મને આ એપલ જોઈએ છે, ત્યાં એપલના ઝાડ હતા એને બીજા ફળને, તો પોતાના ખભા ઉપર બેસાડીને કહેતો દીકરા પગ મૂકીને તું પોતે તોડ. આટલી મોહબ્બત જાફર. આ દુનિયા તે વખતે મોઢું સામે રાખીને બેઠી હતી, હજી પીઠ ફેરવી નથી. એક દિવસ શેખ અલી અકબર નહાવંદી લખે છે કે એક દિવસ રાજાએ જોયું કે ચાલો આજે જરા ગામમાં ગામડાઓમાં થોડુંક ફરતા જઈએ. બગદાદની ચારે કોર ફરતા ફરતા મોટી મોટી હવેલીઓ દેખાણી, મોટા મોટા મકાનો દેખાણા, બાગ દેખાણ. પૂછ્યું, હવે આ હવેલી કોની છે? બરામકાની છે. આગળ પહોંચ્યો, આ ઝાડ અને આ ખેતર ને આ બધી વાડીઓ બરામકાની છે. જે મકાન જે પ્રોપર્ટીનું પૂછ્યું બરામકાની છે. એને એમ થયું કે બાકી મારું રહ્યું શું બગદાદ સિવાય? જેટલી પ્રોપર્ટીઝ છે, રિયલ એસ્ટેટ છે, એ બરમકી ખાનદાનની છે. મારી તો હવે ખુરશી રહી. કઈ બોલ્યો નહીં હારૂન. વચ્ચે દજલા, દજલાનું સામેની કોર, જાફર બરમકી જયારે પ્રાઇમ મિનિસ્ટર થયો ત્યારે એની સામે કોર એનું પેલેસ, આ રાજાનું પેલેસ. વચ્ચે દજલા, સવારના પોરમાં દજલાને કાંઠે હારૂન પોતાના ઝરૂખામાંથી બેસીને જોઈ રહ્યો છે કે સામે જાફર બરમકીનો પેલેસ. માણસોનો હુજુમ એક પછી એક, એક પછી એક, એક પછી એક જાય છે. એને એમ થયું કે અહીંયા કોઈ આવતું નથી, રાજ્ય મારા હાથમાં છે, પબ્લિક એને પનારે છે, કેટલી પોપ્યુલારિટી. પણ એને એ વાંધો નતો, વાંધો ક્યારે આવ્યો? તમને નાનકડી વાત, ફક્ત નાનકડી વાત. આવનારો જે ગધેડો બાંધતા હતા ને, પૂછડી રાજાના પેલેસ તરફ રાખતા હતા ને મોઢું એના તરફ. તારીખમાં છે કે ગધેડો બાંધતા હતા તો પૂછડી રાજાના તરફ અને મોઢું એના પેલેસ. એને એમ થયું કે હાથ થઈ ગયા, જિલ્લત નહીં હવે, કે લોકો બી આવે છે તો પોતાની જાનવરને બી એવી રીતે બાંધે છે કે જાણે કે અમને કંઈ છે નહીં. એ જ દિવસોમાં ખોરાસાન માટેનું એકચ્યુઅલી એને લખી આપ્યું હતું કે ખોરાસાન તમને આપી દઉં છું. ખોરાસાન બાકી રહી ગયું હતું એ જાફર બરમકીને, કબાલો જેને કહેવાય છે, લખી દીધું, લખીને આપવાનું હતું એટલે એને એ કેન્સલ કર્યું. જાફરનો બાપ યહ્યા જીવતો હતો પણ બુઢાપાને કારણે, ગડપણને કારણે રિટાયર થયો હતો પ્રાઇમ મિનિસ્ટરમાંથી, મરી નહોતો ગયો. પોતાના જલ્લાદને બોલાવીને કીધું, ગુલામ નામ હતું મસરૂખ, મસરૂખને કીધું તમે જાઓ પેલા અને હમણાં જાફર બરમકીને બોલાવો. અને જલ્લાદને કીધું કે આ મસરૂખ લઈને આવે નીચે તો અગાઉ માથું કાપવાની માટે પેલા ચામડીનું

મુસલ્લો, ચામડાનો મુસલ્લો ફેલાવતો હતો. ચામડાનો મુસલ્લો નામ હતું નતા, અરબીમાં નતા છે. એક ચામડાનું કાર્પેટ હોય છે કે જેના ઉપર માથું કાપવામાં આવતું હતું, પછી લોહી લોહાણ બધું હોય ફેંકી દેવામાં. કીધું નીચે નતા રાખી દેજે. જાફર બર્મકીને આ લઈ આવશે મસરૂખ, નીચે એનું માથું કાપીને મારી પાસે માથું લઈ આવજે, એને જીવ

0: तकल्लुबद दुनिया।
1: जाफर वर्मा की स्वप्ने ख्याल ने एने मसरूख ने कीधु के हूं मारा टाइम आवीस, तो एने कीधु टाइम नो सवाल नहीं, आ कागर छे, हमने हमने जाऊं पड़े। कई वस्तु आवी छे खुरासान, तो जवानो टाइम बाकी छे, कीधु खुरासान नी मने खबर नथी, हुकम छे के तमारी साथे आवू, लईने आयो। नीचे पहुंचतानी साथे जल्लादे हाथ काढ़ी पेलावी दीधी। जाफरे कीधु तने तारी जिंदगी वाली छे के नहीं, तने खबर छे हूं कौन छू? जल्लादे कीधु साहेब खलास, હુકમ છે માથું રાખો ને માથું કાપો, નતા ઉપર માથું કાપી નહીં। અને જાફરનું માથું લઈને હારૂન સામે લાવ્યો, હારૂન ખૂબ રડ્યો પણ માથું તો કપાઈ ગયું હતું, અને કહ્યું કે જા એના બાપને આ માથું પહોંચાડી દે। યહ્યા તે વખતે નિંદ્ર બપોરના 2 વાગે સૂતો હશે, અને દરવાજો ખટખટાણો, એથી પહેલા નિંદરમાં એને સાંભળ્યું મુનાદીએ નિદા દીધી કે એ લોકોને ખુદાવંદે કરીમે ઘણી નિયમતો આપી, પણ એ નિયમતોનો પુરસ્કાર થયો નહીં। એ નિયમતોની અંદર હજ ભૂલાઈ ગઈ, એ નિયમતોની અંદર ઇતાઅત ભૂલાઈ ગઈ, હવે એનો અંત આવ્યો। આ નિંદરમાં એ સાંભળતો હતો ને એની આંખ ખુલી, આંખ ખુલીને કોઈ દરવાજો ઠોક્યો અને દીકરાનું માથું એની સામે આવ્યું, અને એને કીધું કે આ છે બરામિકા ખાનદાનનો અંત। والسلام عجبت لمن راى تقلو આ તો મેં તમને વાત કરી બનુ અબ્બાસ ની, હવે બનુ અબ્બાસ ને મૂકી દીધું, તમે તમારી જિંદગીમાં જોઈ લ્યો, હું મારી જિંદગીમાં જોઈ લઉં, તમે તમારી જિંદગીમાં જોઈ લ્યો। عجبت لمن راى تقلب الدنيا كيف يطمئن اليها, દુનિયા કેવી રીતે પીઠ ફેરવે છે। દુનિયાનું પીઠ ફેરવવાથી મતલબ શું? મતલબ આપણે બધા દહર જમાનો કેવી રીતે પીઠ ફેરવે છે જી, અને જે લોકો સાથે કેવો વર્તાવ હતો હવે કેવો વર્તાવ થઈ ગયો, કેવી રીતે આપણી સાથે વર્તે છે આ દુનિયા, છતાંય એના તરફ ઇત્મિનાન રાખીને બેઠા છે કે આ અમને બચાવશે, ખુદાવંદ કરીમની જાત સિવાય કોઈ બચાવનાર નથી, ખુદાવંદ કરીમ તૌફીક આપશે।